0: ગાડી મેંદુર કોરી એગાર ગાડી ફાણર મિનિટ મી દિવેહી રાજ્ય ગાડું આહરંગે ઈયેયા મિયદુ અતિ માતમા મિનેવા ગિરાગો મિ હિતુગે બિંદુગે થાલો મિ રૂહા મિ હશી કે તિરું મિ લોલુકે નૂરા મિ દિકે હોફેન તકુગે હસલો ઉમેદા અસુમા કામિયાવ આરંગે હિંગમ જીવમા ઉફા મિ હુરિહાક મિ ગુળિફવણી તિહિતા નુફેલના ಅಣ್ಣುಲವೇ ವಾಫಶಕು ಮಿದೆರೂ ಹುವಣಿ ಕುಳಿಫ
1: ಮಿಹಿತುಗೆ ಲೋಯ್ಪೇತೀರಿ